નમસ્કાર શ્રોતાઓ, હું છમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં કે અહીંથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 31 મે અને સ્ટુડિયોની ગલેડામાં ભાઈ 10:01 થઈ ગઈ છે. તો ભાઈ આજનો દિવસ છે ભાઈ આજે બધા પૂરા મોરિશિયસમાં આપણે મનાવી રહ્યા છે માતૃ દિવસ, મધર્સ ડે મનાવી રહ્યા છે. તો ભાઈ આજનો આપણો કાર્યક્રમ છે, આપણે પૂરો આજનો કાર્યક્રમ આપણે ડેડિકેટ કરીશું આપણી મમ્મીઓ માટે. જે મમ્મીઓની આપણે વાત કરી તે સવારથી ઉઠીને સાંજ સુધી પોતાના બાળકો માટે કંઈક ને કંઈક કરે છે. અને જ્યારે આપણે મમ્મી કહીએ કે પછી ભગવાન કહીએ, અલગ અલગ નામ આપીએ પણ કહેવાય ને માં તો માં છે. આપણે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ બધી મમ્મીઓ માટે અને અમારા તરફથી તમને બધાને મધર્સ ડેની ઘણી ઘણી શુભકામનાઓ. કોઈક વાર કોઈ પૂછે છે કે ભાઈ માં એટલે શું, તો કહીએ ને કે ભાઈ માની જ્યારે આપણે વાત કરીએ તો માં એ છે ભાઈ જેને આપણી દોસ્તી કરતા પણ દોસ્તો કરતા પણ વધારે ચિંતા હોય છે એને કહેવાય છે માં. એની સાથે આપણે માનું એક સુંદર મજાનું ગીત લઈ લઈએ ભાઈ બધી મમ્મીઓ માટે માયા દીપકના અવાજમાં લેવામાં આવેલું અન્યો વે.

મહિયાઓ મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયામાં 10:11 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારું ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને આજનો આપણો કાર્યક્રમ છે પૂરો કાર્યક્રમ, આપણો ગુજરાતી કાર્યક્રમ. આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીશું બધી મમ્મીઓને માટે આપણે ડેડિકેટ કરીએ છીએ. ને આજે આપણે ગીતો લઈને આવ્યા છીએ સ્પેશિયલ મધર્સ ડેના. તો કહેવાય છે ને, માં એક એવી બેંક છે જેમાં આપણે બધા દુઃખો મૂકીએ છીએ. અને જ્યારે પિતાની વાત કરીએ છીએ તો પિતા એક એવો ક્રેડિટ કાર્ડ છે કે ભાઈ બેલેન્સ ના હોવા છતાં પણ કંઈક ને કંઈક પોતાના બાળકો માટે કરે છે. અને કહેવાય ને કે ભાઈ આજે જનની જોડ છે જેની પાસે ને એ ઘણા ભાગ્યશાળી છે. તો આજનો મધર્સ ડેનો દિવસ છે તો જેટલો સમય આપણે તમે માતા પિતાની સાથે સ્પેન્ડ કરીએ છીએ એટલું વધારે સારું કહેવાય છે. તો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ જનની જોડ માયા દીપકના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગલીમાં 10:21 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, જ્યારે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ જ્યારે આપણે માની વાત કરીએ તો ભાઈ, જ્યારે માં તો પોતાના બાળકને માત્ર ખાલી સુખ અને સુખ જ આપે છે, દુઃખ તો એ પોતાના હૈયામાં સમુદ્રની જેમ માફક પોતાની અંદર સમાવી લે છે. જે માં છે ને, ઈશ્વર તો ભાઈ કહેવાય ને સુખ અને દુઃખ બંને આપે છે, પણ જ્યારે આપણે માની વાત કરીએ છીએ, માં તો ખાલી પોતાના બાળકને સુખ અને સુખ જ આપે છે. જે દુઃખ પણ આવે છે એ પોતાના હૈયામાં સમુદ્રની જેમ સમાવી લે છે. એની સાથે આપણે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ધ મધર એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે, માયા દીપકના અવાજમાં.

કાગળનું તારે કામ શું માડી, વાવડ સાચા જાણ, તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ, હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી, હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા.

ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં 10:31 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ વિશ્વનું સૌથી સુવાળું ઓસિકું કહેવાય છે ને, તો ભાઈ એ છે ભાઈ માનો ખોળું ને. જ્યારે આપણે માના ખોળામાં જઈએ છીએ ત્યારે ભાઈ માના ખોળામાં જે સુખ અને આનંદ મળે છે એવો કોઈ જગ્યાએ આનંદ નથી મળતો. ને જ્યારે આપણે માના ખોળામાં જઈએ છીએ ને ત્યારે આપણે જે કંઈ પણ બધું જે દુઃખ હોય છે તે ભૂલી જઈએ છીએ ને. બસ જ્યારે આપણે માના ખોળામાં ખાલી આપણને આનંદ જ મળે છે. એની સાથે કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ, તે મધર આલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યુ વે.

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આજે અમે જે મમ્મીઓ માટે જે ગીતો વગાડ્યા છે મધર્સ ડેના, તમને ગમ્યા હશે. ને અમારા તરફથી તમને બધાને, બધી મમ્મીઓને મધર્સ ડેની ફરીથી શુભકામનાઓ પાઠવતા એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.